0: ફેરબદલ કર્યો ગયો હૈ. નયા નિયમારે મુજબ અબે નમક ઉદ્યોગ ખાતર ભૂખંડ આવેદન ઈ ઓક્શન રે મારફત કર્યા જાવેલા. પહેલી આ પ્રક્રિયા લાટરી આધારિત હી. જિન જિલ્લામાં નમક ઉત્પાદન ખાતર લવણીય ભૂમિ મુહૈયા હૈ ઉનમાં અબે સર્વે સીમાંકન ઓર ભૂખંડારા માપન રે પછે હી આવંટન રી કાર્યવાહી કરી જાવેલા. પહેલી રા નિયમામાં લીઝ ખતમ હોબારે ચાર બરસ રે પછી નવીનીકરણ કરવારો કોઈ પ્રાવધાન નહીં હોબાસું રાજ્ય રી કરીબ 300 નમક ઉત્પાદક ઇકાઈયા લીઝ નવીનીકરણ ની હો, જેન વજહ સુ નમક ઉત્પાદક ઘણા પરેશાન હા. રાજ્ય સરકાર કાનિયો ઇન ભાતરી ઇકાઈયા ને 6 મહિના રી એક મુષ્ટ છૂટ દેર નમક ઉત્પાદકા ને રાહત દી ગઈ હૈ. સરકારા ઇન ફેસલાઓ નમક હલકા માય નિવેશ બઢેલા ઓર રોજગાર રા નયા મોકા વહેલા. પાલી માં વરિષ્ઠ નાગરિકા ખાતર બનાયા ગયા ડે કેર સેન્ટર આરો આ સામાજિક ન્યાય ઓર અધિકારિતા મંત્રી અવિનાશ ગહેલોત ઉદઘાટન કયા. ઇન સેન્ટર માં બુઝુર્ગા ખાતર કઈ ગતિવિધિયા ચલાઈ જારી હૈ. ઇન મોકે શ્રી ગહેલોત કયા કે રાજ્ય સરકાર ઠાવા નાગરિકા રા કલ્યાણ ખાતર સમર્પિત હૈ. સલુંબર માં કાસ્કારા ને જૈવિક ઓર પ્રાકૃતિક ખેતી કાનિયું જાગૃત કરવા ખાતર કાર્યશાળા રાખી ગઈ. જાવર માઇન્સરા સામુદાયિક ભવન માં રાખી જી. ઇન કાર્યશાલા માં સાંસદ ડોક્ટર મન્નાલાલ રાવત ઓર વિધાયક શાંતિ દેવી ભાગ લીના. ઇન મોકે કાસ્કારા ને રાસાયણિક ખાદ રે બિના ખેતી ઓર નવાચાર કરવા ને પ્રેરિત કર્યો ગયો. પ્રદેશ માં પ્રી માનસૂન રો સિલસિલો તેજ વહે રહ્યો હૈ. પશ્ચિમી વિક્ષોભ રા અસરો લારલા 24 ઘંટા માં રાજ્ય પૂર્વી ઓર પશ્ચિમી હલકા માં કુછ એક થોડા માથે બાદલ ગરજવારે સાકે કઠે કઠે છિતરાયો મેં વરસ્યો. રાજ્ય રા પૂર્વી ઓર ઉત્તરી હલકા રે સાગઈ શેખાવાટી ખેતરા જિલ્લા માં કઈ થોડા માથે આંધી બારિશ રો દોર ચાલ રહ્યો હૈ. રાજધાની જયપુર માં દોપહેર પછી મોસમ પલટ બસુ કઈ થોડા માથે હલકો મેં બરસ બસુ દિન ઓર રાત રાત તાપમાન માં ગિરાવટ આઈ હૈ. મોસમ મહેકમો આજ પ્રદેશ રા 9 જિલ્લા ખાતે ઓરેન્જ અલર્ટ જારી કર્યો હૈ. વઠીને જેસલમેર અલાવા સગડા જિલ્લામાં યલો અલર્ટ એલાન કર્યો ગયો હૈ. અઠીને મોસમ સુહાવણો વહેવાસું ગરમિયારી છુટ્ટિયા રે ચાલતા પ્રદેશરી સેર સપાટારી થોડા માથે રોનક દેખી જા રહી હૈ. રાજધાની જયપુર માં લાડલા કુછ એક દિનાઓ ઘરેલી સહેલાનારી તાદાદ બડી હૈ. પર્વતીય પર્યટન થોડ આબુરાજ માં આદિના રાજસ્થાન રે સાગે હી પડોશી રાજ્ય ગુજરાત ભી બડી સંખ્યામાં સહેલાની પુગર્યા હૈ. બત્તી જાણકારી મહાકા સિરોહી ખબર નબીસું.
1: માઉન્ટ આબુ મેં ઇન દિનો પર્યટકો કી અચ્છી ખાસી ચહેલ પહેલ દેખને કો મિલ રહી હૈ. બડી સંખ્યા મેં પર્યટક પરિવાર સહિત માઉન્ટ આબુ પહોંચ રહી હૈ ઓર યહાં કે સુહાવને મોસમ કા આનંદ લે રહી હૈ. પ્રદેશ કે અન્ય જિલ્લો કી તુલના મેં યહાં કા મોસમ કાફી રાહત ભરા બના હુઆ હૈ. રવિવાર કો આસમાન મેં બાદલ છાયે રહેને સે મોસમ ઓર ભી ખુશનુમા હો ગયા, જિસસે પર્યટકો ને વિભિન્ન પર્યટન સ્થળો પર ઘૂમને કે સાથ પ્રાકૃતિક સૌંદર્ય કા ભરપૂર આનંદ લિયા. સાકેત ગોયલ, આકાશવાણી સમાચાર, સિરોહી.
0: આઈસીસી મહિલા T20 વિશ્વ કપ માં આજ ભારત આપણા પહેલા મેચ માં પાકિસ્તાન રે સાગે ખેલેલા. ગ્રુપ એ રો ઓ બકિંગમ માં એજ વેસ્ટર્ન માં ભારતીય ટીમ રે મુજબ સિંજ્યા 7 બજ્યા શરૂ વેલા. મહિલા ટીમ 20 આંતરરાષ્ટ્રીય મેચા માં ભારત હાલ તાઈ પાકિસ્તાન ને 16 માય સું 13 મુકાબલા માં હરા ચુક્યું હૈ. વિશ્વ રક્તદાતા દિવસ માથે આજ પ્રદેશભરમાં એક એક વિધિ રાખી ગઈ. સુરક્ષિત રક્તદાન રા મહત્વ બારામાં જાગરૂકતા લ્યાબા ઓર સ્વૈચ્છિક રક્તદાન ખાતર પ્રેરિત કરવારા લગસું ન્યારા ન્યારા સંગઠણા ઓર સંસ્થાના રી કાનિયો કાર્યક્રમ રાખ્યા ગયા. અજમેરા જવાહરલાલ નહેરુ સફાખાનામાં સન્માન સમારોહ રાખ્યો ગયો. રક્તદાતા જીવનદાન વિષય માથે વક્તા આપરા વિચાર રાખ્યા. ભીલવાડામાં રેડક્રોસ સોસાયટી રી કાનિયો રાખ્યા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જસમીત સિંઘ સંધુ રક્તદાતા વારો સન્માન કર્યો. ઓર અબે આખીર માય ખાસ ખબરા એકર ફેરું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત ફ્રાન્સ સાંજેદારી ને આપસી વિશ્વાસ સાંજા મૂલ્ય ઓર ભવિષ્ય ખાતર સમાન દ્રષ્ટિકોણ માથે આધારિત બતાયો. કેન્દ્રી નરેન્દ્ર મોદી સરકાર 12 વર્ષ પૂરા હોબારે મોકે રાજ્યભર માં જાગૃતતા પ્રદર્શન રાખી ગઈ. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ સરકારી ઉપલબ્ધિયા ગિનાઈ. રાજ્યમાં ચાલ રહ્યા શહેરી ઓર ગ્રામીણ સેવા શિબિરમાં લોગારી સમસ્યામાં મોકા માથે સમાધાન વેર્યો હૈ. ઓર પ્રદેશમાં પ્રી માનસૂન ગતિવિધિયા તેજ. પૂર્વી ઓર ઉત્તરી જિલ્લા રે સાગે કઈ થોડા માથે આંધી ઓર બારિશ. ઇન સાગે પ્રાદેશિક સમાચાર બુલેટિન અઠે પૂરો વ્યો. માકો આગલો સમાચાર બુલેટિન કાલ સુમારે 9 બજ્યા હિન્દીમાં પ્રસારિત કર્યો જાવેલા. નમસ્કાર.
2: यह आकाशवाणी है और आप सुन रहे हैं विविध भारती का जयपुर केंद्र FM बैंड 100.3 MHz पर. श्रोताओं,